is. બ્રહ્મા બ્રહ્મત્વ સ્વરૂપ રખાય છો મહિના પાછા અપન બારે શરૂ કરીએ અન્ન પીવા સુધી સાત સબ્જી ફળ ફૂલ

0: પોતાની સેવા હારું
1: સુધી સેવા નિગરાની
0: માં ઉપલબ્ધ પ્રત્યેક દિન 8 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી માં વિશેષજ્ઞ ફિઝિશિયન ડોક્ટર દ્વારા એક છાતી કોલેજો નસા મૂત્ર ચેક ચાર્જ કરે છે.
1: પ્રત્યેક દિન નસા તથા નિમ્ન સર્જરી નાક કાન તથા ઘાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક ચાર્જ કરે છે.
0: પેરાલાઇસિસ ભઈ મુખ ભાગીને અસાધ્ય અક્ષરા હાથ ચિત્તર નસોને વિરામીહરૂકા લાગિ ફિજિયોથેરાપી તથા ઇકુપ્રેન્સર થેરાપીકો વિધિબાટ ઉપચાર ગરિન્છ.
1: નસા ચ્યાકિએકા બિરામીહરૂકો બિના અપરેશન ફિજિયોથેરાપી તથા ઇકુપ્રેન્સર થેરાપીબાટ સફળ ઉપચાર ગરિન્છ.
0: બિરામીહરૂકો સુવિધાકો લાગિ 24 ઘંટા એમ્બ્યુલન્સકો વ્યવસ્થા ગરિએકો છ. અસહાય નાગરિક એકમ મહિલા અનાથ બાલબાલિકા અપાંગ જેસુ નાગરિકહરૂલાઈ ઔષધિ બાહેક અન્ય સંપૂર્ણ સેવામાં 10% છૂટકો વ્યવસ્થા ગરિએકો છ. તૌશિલ અસ્પતાલ પ્રણાલી
1: સંપર્ક નંબર 0 84 4 0 1 42.